0: હવાર હવાર મેં જલ્દી ઉઠીને આ ખેતરનો જે કામ હે, બીજ કાઢવાનો, ધોવાનો, હુકબવાનો, આ સબ વ્યવસ્થિત તરીકાથી શરીર હંબારીને હવારના સમય મેં હાથના સમય મેં આપણને કરવું પડેગા. આમ તો દેખો આ ક્ષેત્રના કિસાન જે હે એ સબ જાણે હે કે દેખો આટલો તાપ પડી રહ્યો હૈ તો આના તાપ મેં તો કામ થવા થકી રહ્યો, એટલે રિસ્ક લઈને આપણને કામ નથી કરવું. બાકી ઠંડા પોર મેં હવાર મેં ને હાથ મેં આપણે આજે બીજ કાઢવાનું કામ એ કિસાનભાઈ કરી શકે. કિસાનભાઈઓ દેખો આને હાથે હાથે આજે આપણે સોરા ઉપર વાત કરી રહ્યા કે આ અઘાડી આબાવાળી વર્ષા ઋતુ હે, એની વર્ષા ઋતુને પહેલે આપણને આજે ભૂમિના કટાવના ઉપાય જે કરવા હે એ અવરથકી વ્યવસ્થા આપણને કરવી પડેગા. કિસાનભાઈઓ, ભૂમિ કટાવ જેને આપણે મૃદા અપરદન ભી કહે હે, આને રોકવાના કિસાનભાઈ ઘણા ઉપાય કરી રહી, એના મેં આજે આપણે સોરા ઉપર વાત ભી કરી રહ્યા કે આના મેં કારગર ઉપાય એ હે કે વર્ષા ઋતુ શરૂ થતા પહેલે આપણને ઉપાય પ્રભાવી કરવા પડેગા. વૃક્ષારોપણને વાનસ્પતિક આવરણની વાત કરો કિસાનભાઈઓ, ઢલાનવાળી જમીનો, નદીઓના કિનારા યા ખાલી ખેતર મેં પેડ પૌધા ને ઝાડિયા લગાડવી જરૂરી હે. કેમ કે પેડની જડે જે હે એ મિટ્ટીને મજબૂતી થકી પકડીને રહે હે, તાકી મિટ્ટીનો નુકસાન ન થઈ શકે. એક કિસાનભાઈઓ, ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી પડેગા. જે બી ઢલાનવાળા ખેતર હે, ઢાલ ભૂમિ ઉપર કિસાનભાઈઓ કતારે યા પછી ઢાલના સમાનાંતર ને બનાવીને ઢાલના વિપરીત આપણને જુતાઈ કરવી જોઈએ. આને થકી પાણીની ગતિ ધીરે થકી થાય ને ભૂમિ કટાવ બી ના ને બરાબર થઈ શકે. એક પહાડી ક્ષેત્રો મેં જેમ કે સીડીદાર ખેતર રહે હે તો એવા મેં અધિક ઢલાનવાળા ક્ષેત્રો મેં ખેતરને છોટા છોટા સમતલ સીડીનુમા ટુકડો મેં આપણને બદલી દેવા જોઈએ. આ ઉપાય ભી પાણીને હીદા બહાવ થકી રોકે હે. કિસાનભાઈઓ, ખેતરના વેસ વેસ મેં વેટીવર યા મજબૂત ઘાસની પટ્ટીએ લગાડી દેવી જોઈએ, જે મિટ્ટીને પાણીને હાથે બહાવ રોકી શકે. એક ચેક ડેમ ને બાંધની વાત કરો કિસાનભાઈઓ, તો વર્ષા ઋતુ થકી પહેલે આપણે છોટા છોટા જે નાલા હે એના નાલો ઉપર પથ્થર, મિટ્ટી યા પછી સ્ટ્રાબેલના ચેક ડેમ બનાવવા જોઈએ, તાકી પાણીની રફતાર આને થકી કમ થઈ શકે. એક મલ્ચિંગનો કામ કિસાનભાઈ કરે હે. મલ્ચિંગ મેં કિસાનભાઈઓ ખાલી ખેતરવાળી જે જમીન હે એના ઉપર ફસલના અવશેષ યા પછી હુકી પત્તીએ યા ઘાસ થકી ઢાંકી દે યા એને ઢાંકીને આપણે મિટ્ટીને વર્ષા થકી હિદી સુરક્ષિત રાખવા મેં મદદ થઈ શકે. જે વર્ષા પડે તો હિદ એના ઉપર પડે તાકી ભૂમિને કોઈ નુકસાન ન થઈ શકે. એને અલાવા કિસાનભાઈઓ દેખો, જલ નિકાસી પ્રબંધન આપણે કરી રહ્યા, વર્ષાનું પાણી સુનિયોજિત તરીકે થકી ખેતરને બહારને કાઢવાના પ્રયાસ આપણને કરવા જોઈએ. કિસાનભાઈઓ, આવા ઉપાય સમય ઉપર અપનાવવા થકી મિટ્ટી કટાવ, મિટ્ટીની સુરક્ષા અને એને હાથે મિટ્ટીની ઉર્વરકતા આપણે બનાવી શકા ને વર્ષા ઋતુના દોરાન ભૂમિની બરબાદીને આપણે રોકવા મેં મદદ મળી શકે. કિસાનભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો આ સમાપ્ત થઈ રહ્યો. આજે વાલજીભાઈને આજ્ઞા લો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારી હાથે મળંગા. એ આવજો. રામ રામ. રામ રામ.
1: શ્રોતા, અભી આપને સુના કાર્યક્રમ ખેતીની વાત, જો અભી અહીં સંપન્ન હોતા હે. FM બેન્ડ 101.3 મેગાહર્ટઝ પર હમ આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ સે બોલ રહે હૈ. इस समय प्रातः के 6:50 हुए हैं. प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत मिश्रित स्वर में.

સાથે કારોબાર રક્ષા સમેત દૂજા હલકામાં આપસી સહયોગ માથે બતળ કરેલા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર ડીપ ટેકનોલોજીને ભવિષ્યની માલી બંદોબસ્તો ખાસ આધાર બતાયા. ઉપમુખ્યમંત્રી દિયા કુમારી લોગાઉં ઇંધન બચત મુહિમમાં ભાગીદારી તય કરણરી અરજ કરી. વિશ્વ રક્તદાન દિવસ મોકે ન્યારી ન્યારી ઠોણા જન જાગૃતતા કાર્યક્રમ અર સ્વાસ્થ્ય જાંચ શિબિર.

ચોપાલ કાર્યક્રમમાં ગામના સ્વરામાંથી આવેલા સબ કિસાન ભાઈ અને બુનોને શંકરભાઈનું રામ રામ. કિસાનભાઈઓ, દેખો ગરમીના દડા સારી રહે, ગરમી જે હૈ ખૂબ વધારે પડી રહી હૈ ને અવડે થોડા દડા હજી ગરમી પડેગા, તો આ ગરમીના મોસમમાં આપણને આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ્યાદા જરૂરી હૈ. કેમકે ગરમી જે હૈ એનો જે આપણે શરીર ઉપર પ્રભાવ પડે એ અચાનક થકી પડે. આપણને એમ લાગે કે કાંઈ નથી થઈ ગયું, આપણને હું તડકામાં આપણે નીકળી શકા, પણ એ તૈવરા જેવા આપણે એમને ફરવા ગરમીમાં તડકામાં તૈવરાનો પ્રભાવ ન પડે, એનો પ્રભાવ અચાનક બાદમાં પડે. એટલે આપણને બપોરના ટાઈમને મેં ઘરથી બહાર નીકળવાથી આપણને બચવું જોઈએ. આપણને કોશિશ કરવી જોઈએ કે આપણે જે બી કામો હે એ આપણે હવાર હવાર મેં 12 વાગ્યા પહેલે પહેલે નિપટાવી લો. એને બાદ હા જે 5 વાગે બાદ 6 વાગે બાદ પછી આપણને જે બી કામ હે એ આપણને કરવા હે. ને કોઈ એવી સમસ્યા રહી કે આપણને વેસમાં ખરાબ બપોરામાં નીકળવું પડે તો પછી આપણને એની સુવિધા થકી નીકળવું જોઈએ. કિસાનભાઈઓ, દેખો એક આજકાલ આપણે દેખી રહ્યા કે બચ્ચા જે હે એ ઘણા કમજોર થઈ રહે, એને કારણ જે હે એ કુપોષણ હૈ. કુપોષણની વજહ થકી બચ્ચાની જે શારીરિક વિકાસ હૈ, એનો જે માનસિક વિકાસ હૈ, એ સબ પ્રભાવિત થાય. સહી ભોજન એને અગર મળે, સાફ સફાઈ થકી સ્વચ્છતા થકી ને સમય માટે અગર આપણે દેખભાલ કરંગા તો આણા કુપોષણને આપણે કાફી હદ તક રોકી શક. કુપોષણ રોકવાના જે ઉપાય હૈ એમને સૌથી મહત્વપૂર્ણ હૈ કે બચ્ચો જે હૈ એના જન્મને પહેલે ના શરૂના જે 6 મહિના હૈ એના 6 મહિનાને મેં એને કેવલ માનું જે દૂધ હૈ એ આપણને આલવું હૈ. માનું દૂધ જે હૈ એ બચ્ચાને પોષણ ને એને બીમારી અને સુરક્ષા બેનું કામ કરે, એને પૂરો પોષક તત્વ બી આલે ને રોગ બી થકી બચાવે. 6 મહિનાની ઉંમર થઈ જાય બચ્ચાની તે આપણને હાથે હાથે કુછ ખાવાનું આપણને જેમ કે દાલ હૈ, ખીચડી હૈ, દલિયા હૈ, કેરો હૈ, કેરાને આપણે મછલી નહીં આલી શકા, આલુ હૈ, ઉબલે થક આલુ હૈ ને હરી સબ્જી હૈ, એ આપણને આલવું સાલું કરી દેવું જોઈએ. ને બચ્ચાને સંતુલિત આહાર મળવો ખૂબ જરૂરી હૈ. સંતુલિત આહાર કે નહીં કહે જેમાં પ્રોટીન હૈ, ઉર્જા હૈ, વિટામિન હૈ, આયરન હૈ, આ સબ ચીજે બચ્ચાને અગર મળી રહી હૈ તો એને આપણે સંતુલિત આહાર કહી શકા. પ્રોટીન જેમ કે દાલ હૈ, દૂધ હૈ, આંતકી પ્રોટીન મળી જાયગા. ઉર્જા જે હૈ એને હારું ઉર્જા ચાવલ હૈ, ગેહું હૈ, અન્ન થકી એને ઉર્જા મળેગા. ને વિટામિનની જે કમી હૈ એ ફલ ને સબ્જી થકી પૂરી થઈ જાયગા. આયરન જે હૈ એની કમી હરી પત્તેદાર જે સબ્જી હૈ એ આપણે બચ્ચાને ખવડાંગા તો એને થકી એને શરીરને મેં આયરન એટલે લોહ તત્વની કમી પૂરતી થઈ જાયગા. એક વાત હજી કે સાફ સફાઈ રાખવી બી ઘણી જરૂરી હૈ, કેમકે ગંદગી ને સંક્રમણ આ ભી કુપોષણના કારણ હૈ. એટલે

0: હાથ ધોઈને ખાવાનું આપણને ખવડવું હોય, અને બચ્ચો અગર સ્વયં હાથથી ખાય તો એને બી હાથ ધોઈને ખાવાનું ખાવું હોય. પાણી જે પીવું હોય એ સાફ પાણી પીવું. વાત છોટી છોટી પણ ઘણી કામની, કેમ કે સંક્રમણ જે ફેલેગા એ આપણે હાથ થકી જ ફેલેગા. આપણા હાથ જ આપણે મોડામાં જાય તો હાથ ધોવા ખૂબ જરૂરી. પાણી જે હૈ એ બી એક કારણ હૈ બીમારીઓનું. અગર પાણી સાફ હૈ, સ્વચ્છ પાણી હૈ, તાજા પાણી હૈ, તો આપણે બીમારી થકી બચવાની પૂરી સંભાવના હૈ. ખાવાનું હૈ એ ઢાંકીને રાખવું હોય, ઉગાડું ખાવાનું નથી મેનવું. આ બી વાતે હૈ જે સાફ સફાઈને લઈને આપણને ધ્યાન રાખવી. આ બી કુપોષણનું કારણ હૈ. એની અલાવા સમય માટે ટીકાકરણ આપણને કરાવવું હોય. ટીકા જે હિ એ બચ્ચાને કઈ બીમારી થકી બચાવે, જેમ થકી એમનું શરીર કમજોર ન થાય. આપણે આખરી બી ટીકાકરણ કાર્યક્રમ સાલે હૈ તો બચ્ચાને જે ટીકા આપણને અસ્પતાલમાં જઈને ચિકિત્સા કેન્દ્રમાં જઈને લગવાડવો જોઈએ. બચ્ચાનું જે નિયમિત વજન એનો ને સ્વાસ્થ્યની જાંચ કરાવવી જોઈએ. વજન જે હૈ એ સમય સમય માટે આપણને દેખતા રહેવું જોઈએ. અગર આપણને બચ્ચો દુબળું લાગી રહ્યું હોય, પાતળું લાગી રહ્યું હોય, બાર બાર બીમાર પડી રહ્યું હોય, યા એનો વિકાસ નથી થઈ રહ્યો, વિકાસ ધીમો થઈ રહ્યો હોય, તો આપણને તુરંત ડાક્ટર થકી મળવું જોઈએ. આયરન ને વિટામિનની કમી દૂર કરવા હારું આપણે ડાક્ટરની સલાહ લઈ શકાય. ડાક્ટરની સલાહ થકી આપણને આયરનની દવા આલેગા, જે સિરપ આલેગા પીવાની, વિટામિન એની દવા આલેગા, ગોરિયા આલેગા, ફોલિક એસિડ આલેગા, એ ડાક્ટરની સલાહ થકી આપણા બચ્ચાને આલી શકો ને કુપોષણને કમ કરી શકો. બચ્ચાને જે ખાવાનું હોય એમાં આપણને એક જંક ફૂડ જેને કહે, આજકાલ ઘણું સાલી થતું હોય. કિસાન ભાઈઓ, બજારમાં એક એવી જોગા તમે દેખોગા, પેકેટ લટકાઈ રહે, ચિપ્સના પેકેટ લટકાઈ રહ્યા હૈ, કોલ્ડ ડ્રિંક હે, ચોકલેટ હે, સૈરી હે. તો આ જે ખૂબ વધારે આપણને આની ચીજ નહીં ખાવી હૈ, આનથી બચવું હોય. આપણને બચ્ચાને ઘરનું જે તાજા ભોજન હૈ જે આપણે બનાવો ગરમ ગરમ, એ જ આપણને એને ખવડવું હોય. બાસી ભોજન નથી આલવું, જંક ફૂડ જે હૈ એ આપણને નથી આલવું. અગર બચ્ચો દુબળું હૈ, કમજોર લાગી રહ્યું હૈ, બાર બાર બીમાર પડી રહ્યું હૈ, વજન કમ બળી રહ્યો હૈ, લંબાઈ કમ બળી રહી હૈ, સુસ્ત દેખાઈ રહ્યું હૈ, તો કિસાન ભાઈઓ આ માન લો કે આ કુપોષણના સંકેત થઈ શકે. એવી સ્થિતિને મેં આપણને સરકારી અસ્પતાલમાં યા કોઈ બાળરોગ વિશેષજ્ઞ હૈ એમની આપણને સલાહ તુરંત લેવી જોઈએ. તો આ તો થઈ કિસાન ભાઈઓ બચ્ચાને મેં કુપોષણની વાત. હવે કિસાન ભાઈઓ, ગરમીઓનો ટેમ હૈ, આપણે ખેતર જે હૈ ખાલી પડે હૈ, તો આ ગરમીઓને મેં આપણે ગહેરી જોતાઈ કરી શકો તો એને બારામાં ડાક્ટર સાહેબ થકી જે વાત થઈ હૈ, ચર્ચા થઈ હૈ, એ આપણને હું બતાડે, એ આપણે એક હામર ને પછી આપણે આગળ વાત કરો.
1: ખેતર તૈયાર કરે એના અનુસાર કરે હે, પણ કઈ કઈ વખત હું કિસાનભાઈ થોડી સી ચૂક કરી દે તો આ ખેતર અમજ પડ્યા રે,
2: અમજ પડ્યા.
1: હા, ને કોઈ પાસો એની સુધાર વગેરે નહીં થાય,
2: ખાલી પડ્યા રહેતે.
1: હા, તો આપ થકી તો જાણકારી કે અમારે આ ખેતર ખાલી થઈ રહ્યા થકા હે, તો અમારા કિસાનભાઈ આ ખેતીવાડી મેં કઈ કઈ વાતોનું ધ્યાન રાખે, ને વિશેષ કરીને આજે આપણે જે વાત કરંગા એને મેં મારો નિવેદન એ હે મહિપાલજી
2: જી સર,
1: કે આ ગરમીની જુતાઈ જે હે ભાઈ, વૈજ્ઞાનિક લોકો એમ કે ગરમી કી જુતાઈ એક ને ફાયદે
2: નહીં,
1: તો આ ગરમીની જુતાઈ એના હિસાબથી કરવી રહી ડાક્ટર સાહેબ.
2: તો મેં કિસાનભાઈ રામ રામ, મેં આપકો એ વાત બતાના ચાહતા હું કે સબસે પહેલે અપન ગરમીઓ મેં જુતાઈ કરના ક્યો જરૂરી હૈ, આપણા પહેલા હૈ કે ભાઈ ક્યો જરૂરી હૈ ખેત, મતલબ જૈસે ખેત ગેહું કી કટિંગ હોને કે બાદ મેં હાર્વેસ્ટિંગ હોને કે બાદ મેં અપન થ્રેસિંગ કર લેતે હૈ તો અપની જમીન ખાલી પડત રહેતી હૈ, તો ઉસકો સહી કરને કે લિયે અપન ક્યા કર સકતે હૈ કે ગરમી કી જુતાઈ કરના ક્યો આવશ્યક હૈ.
1: જી જી,
2: યે આપકો મેં બતાના ચાહતા હું કે ગરમી કી જુતાઈ ખેતી કી તૈયારી કા એક મહત્વપૂર્ણ ચરણ હોતા હૈ.

કિસાન ભાઈઓ, ટેમ હવે પૂરો થઈ ગયો છે અને સમયનું ધ્યાન રાખવું બી ઘણું જરૂરી છે. એટલે આજે તો શંકરભાઈને આલો ઇજાજત. એ આવજો. રામ રામ, રામ રામ.